આંખો રાખ દે કર હાથ માનસ જતન કરતો પાંત કિસકે કરતા બેઠે જાત મારે ને રાખે અવર ના કોઈ સરબ જીયા કા રાખે સોય કાહે સોચ કરે એ પ્રાણી જપ નાનક પ્રભ લખ વડાણી બારંબાર બાર પ્રભ જપીએ પી અમૃત હમન તંત્ર પીએ નામ રતન જન ગુરમુખ પાયા કિસકી છવર નહીં દિસતાયા નામ ધન નમો રૂપ રંગ